0: અમારા હમસફર દોસ્તો, અપણો સમાજ કાર્યક્રમ રમાઈને રેડિયો મધુબનને સુનવાલા સગળા શ્રોતાઓને કેસી જીનગરરા ઘણા ઘણા રામ રામ, ઘણી ખમ્મા અને જય માતા દી. આપ સુન રહ્યા હો બ્રહ્મા કુમારી રો સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો મધુબન. સુનતા રહો, મુસ્કરાતા રહો. શ્રોતા બંધુ, અન કાર્યક્રમ રમાઈને આપો સમાજ રમાય ફેલ્યોડી કુરૂતિઓ વે હે બંને બારા અમે સમાજ લોકો થી વાત કરો હું, ઓર સમાજ રમાય જાગૃતિ લાવવાની કોશિશ કરો હું, ઓર ઓ રેડિયો મધુબન રો એક પ્રયાસ હે. અને અલાવા અપણે ભારત દેશમાં કઈ જાતિઓ વે હે તો ઉણારા કાર રીતિ રિવાજ વે, ઉણારા પરંપરા સંસ્કૃતિ જો ભી ઉણારા રીતિ રિવાજ વે, ઉણને બારામાં સમાજ રા લોકો થી વાત કરો હું, ઓર અને અલાવા અપણે સમાજ મેં કઈ સમાજ સેવી વે તો ઉણારા કા તજુર્બા વે હે, ઉણારા ભી અનુભવ અન કાર્યક્રમ મેં શેર કરવાની કોશિશ કરો હું, ઓર અપણે સમાજ રેમાં બુજુર્ગ માણસ ભી વે, જો બુઢા માણસ વે, જો ઉણારા કા તજુર્બા વે તો એક ટોપિક વે હે તજુર્બા ડોકરા મિનકોરા, તો વે ભી અન કાર્યક્રમ મેં સમાવેશ કરવાની ગપો કોશિશ કરો હું, ઓર સમાજ રમાય અચ્છા કાર્ય કરવા વાસ્તે, અચ્છા સંદેશ જવા વાસ્તે અન કાર્યક્રમ રો પ્રયાસ હે. ઓ મારવાડી કાર્યક્રમ આપણો અપણો હે, અમે આજ આપો એક જાતિ હે ગુર્જર જાતિ, તો ગુર્જર જાતિ રે બારામાં આજ આપો વાત કરીઓ કે અણોરકા રીતિ રિવાજ હે. અને બારામાં એક આબરૂડ મેં ગાંધીનગર મેં એક સમાજરા બંધુ રે હે, ઉણારો નામ હે ભૈરવ સિંહજી ગુર્જર, તો ઉણોતે આજ આપો ગુર્જર સમાજ રીતિ રિવાજ કા વે હે એના બારામાં વાત કરીઓ. તો સૌથી પહેલાં આપણે મહેમાન ભૈરવ સિંહજી ગુર્જર રો અન કાર્યક્રમમાં સ્વાગત કરો હું. તો ભૈરવ સિંહજી ગુર્જર સાહેબ, આપરો રેડિયો મધુબન મેં સ્વાગત હે.
1: સબ ભાઈઓ મેરા રામ રામ.
0: શ્રોતા બંધુઓ, અપણે મહેમાન ભૈરવ સિંહજી, સબ જો ભી શ્રોતા બંધુ હોબલેરિયા રામ રામ હે, તો અપણે તરફથી ભી ભૈરવ સિંહજીને રામ રામ હે. તો ભૈરવ સિંહજી, હું આપને પૂછું હું કે આપ વર્તમાન મેં આપ કટે રહો?
1: મેં વર્તમાન મેં આબુ રોડ કા વાર્ડ નંબર 23 મેં ગાંધીનગર મેં રહી હું.
0: તો કેટલા સાલ વટે રહી રહ્યા?
1: મેં તો સાબ જન્મ સી અઠે રહી હું.
0: આપ જન્મ વટે રહી રહ્યા તો આપણે પિતાજી અટે પહેલા કેટલા સાલ પહેલા અટાઈ હતા?
1: મેરા પિતાજી તો યહાં મેરા જન્મ નહીં હોઉં કે પહેલે યહાં આ ગયા થા.
0: તો અટે કઈ કરતા હવે?
1: વો રેલવે કે અંદર જો યાર્ડ માસ્ટર થા.
0: રેલવે માં નોકરી કરતા પહેલા?
1: હા.
0: અચ્છા, તો વિનંતી પહેલા આપણે પિતાજી ઘટે રહેતા?
1: સબસે પહેલા મેરા પિતાજી જે મતલબ દોસા મેં થા, દોસા કે પાસ ગામ હે ગાંગલાસ.
0: અચ્છા.
1: વઠા સુ ઉઠ્યા, મારા દાદા અઠે આયા.
0: અચ્છા.
1: મારા દાદા કે સાથ મારા પિતાજી અઠે આયા.
0: અચ્છા.
1: ઉનરે બાદ મારા પિતાજી જે નોકરી કરવા લગ ગયા.
0: અચ્છા. આપ ભી નોકરી કીધી કોઈ?
1: હા, રેલવે મેં નોકરી કરી ઘણી, 40 સાલ નોકરી કરી.
0: અચ્છા. આપ 40 સાલ રેલવે નોકરી કરી કીધી, તો અમે રિટાયરમેન્ટ હુઆ.
1: હા, મેં જનવરી 2011 માં રિટાયરમેન્ટ હો ગયો મેરો.
0: અચ્છા, આપ રિટાયરમેન્ટ તો ભેગીઓ, તો અમે આપ બેઠા બેઠા કા કરો?
1: અભી કોઈ છોટો મોટો સામાજિક કાર્ય કરા યા જો મતલબ, તો અભાર તો મેં વાર્ડ નંબર 23 મેં રહી રહ્યો હું ગાંધીનગર મેં.
0: ઠીક હે, તો આપ સમાજ સેવા સંબંધિત કુછ કાર્ય કરો?
1: હા, સમાજ સેવા કાર્ય ભી કરી યહાં પે, સમાજ કો એકજુટ કરવાની કોશિશ કરા, સમાજ કે અંદર જો વ્યાપ્ત કુરૂતિ હે ઉન કુરૂતિઓ કો હટાવવાની કોશિશ કરતા રહેવા.
0: ચલો અચ્છી બાત હે, તો આપને પૂછું હું કે ચલો આપણો પરિચય હો, પર હમે આપણે પરિવાર મેં કતરા મેમ્બર હે?
1: મેરી પરિવાર મેં ચાર મેરા બચ્ચા હે, દો પતિ પત્નીયા.